0: સાથમાં નીમકી નિમોળી રહે. હમારા જો પેડ લગાયેલા છે, બબૂલ છે, નીમ છે, દૂસરા ઉનનકા પત્તા જો રહે, ઉનકો ભી હમ સડેને, તંબાકુ કા પત્તા છે ઇનકો સડેને, ઇનકો પાણી કો ભી અગર હમ છિડકાવ કરાન તો જો હમારા કીટ છે વો સબ મરી જાય છે. આપકો માલુમ હોય કે કઈ કીટ મચ્છર માં હો તો હમ ધુઆને સે ખતમ કર દેવા. જો હમારા ખેત કા આસપાસ મેડમાં જો ભી કચરો કૂટો હોય, કદી હમ થોડી સી આગ લગાઈ દેવા તો ઓકા ધુઆ સે હમારા મચ્છર સબ ખતમ હોઈ જાય. તો અસી છોટી છોટી સી વાત ને છે કે જિનકા સે હમ પ્રાકૃતિક ખેતી કરા, આય હમારી બળજગી કમ નહીં હોયગી, લેકિન હા વ્યય હમારો કઈ ભી નહીં લગેગા. હમક બીજ ભી નહીં ખરીદીને લાવણું, હમક ખાદ ભી નહીં ખરીદીને લાવણું, હમક રાસાયણિક કોઈ દવાઈ કો ઉપયોગ નહીં કરનું. અને દેખો સાથ જ માં હમક અચ્છો પોષક સ્વાદિષ્ટ પૌષ્ટિક કવા જે કા વો હમક અનાજ ખાણા કે મિલેગા. અને કિસાન ભાઈ હું થોડો થોડો ચાલુ કરા, દો દો બીઘા સી ચાલુ કરા તો ભી 3 સાલમાં હમ હમારા પૂરા ખેત કા પ્રાકૃતિક ખેતી કો રૂપ દઈ શકાંગા. તો કિસાન ભાઈ હું એની તરફ ધ્યાન દેવા કે હમ પ્રાકૃતિક ખેતી કરા. આજ મારા સભે કિસાન ભાઈ બંડસી મારો યોજ કરણું છે.
1: खेती की बातें, इसमें आप सुन रही थी प्राकृतिक खेती के बारे में जानकारी. वाचक स्वर संध्या कोठारी का. मीडियम वेव 462.96 मीटर यानी 648 किलोहर्ट्स पर और न्यूज ऑन AIR मोबाइल एप्लीकेशन पर हम आकाशवाणी के इंदौर केंद्र से बोल रहे हैं. लीजिए प्रस्तुत है श्री रामचरितमानस गान के आज के प्रसंग की संगीतमय प्रस्तुति रविंद्र साठे के स्वर में.